0: ખાદી આપશે
1: દિવે એફએમ 91 મેગાહર્ટ્ઝ દિવેંગ મુનિફુ ફિલવા દેનુમુગા અબદુસ

કાળ કુળેસ, નુવત એકમે વંહના કુળેસ, ફહે હમક શવરું અલ્લાહી કોમે ખમે મોળા દેન વડગમવા ખલાંગે ખમગા વડગમવે.